0: બણ્યો આપણા ઘર આંગણમાં ફેર દુબારા આપકો સ્વાગત છે. આપણ એક વિશેષ કાર્યક્રમ કરે થોડો રૂગ્યા છા, ફેર આપણી ચર્ચા આપણ જારી કરા છા. તો બણ્યો આપણ જબ વિરામ લ્યો છો, જબ એક જાણકારી સુન રહ્યા છા, તો આપણ દુબારા ફેરવા જાણકારી સુના છા.
1: ભણ્યા ઘર આંગણ કાર્યક્રમમાં સભી ભણ્યા કો સ્વાગત છે. આજ ભણ્યો આપણા સાચ છે શ્રીમતી ઇન્દ્રા યાદવ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બુંદીમાં કાર્યરત છે ઉદ્યાન વિશેષજ્ઞ કા રૂપમાં. ભણ્યો આજ આપણ ચર્ચા કરાંગા યા શું કે કૃષિ ઉત્પાદો કા મૂલ્ય સંવર્ધન શું યા કો કાંઈ તાત્પર્ય છે, યા આપણે ભણ્યા કે તાઈ સમજાવગા કે કૃષિ ઉત્પાદન કો મૂલ્ય સંવર્ધન આપણે ભણ્યા કશા કરે.
2: કૃષિ ઉત્પાદો કા મૂલ્ય સંવર્ધન જો હે, કૃષિ ઉત્પાદ મતલબ અનાજ હે, દાલે હે, ફલ સબ્જિયા હે, દૂધ હે. તો અનાજ કી અગર હમ બાત કરે તો ગેહું ઓર ચના, ગેહું ઓર ચાવલ હે, તો ઉસકી મિલિંગ કરકે ઉસકા આટા ઓર અગર મિક્સ, અગર જૈસે હમારા કોઈ મોટા અનાજ હે તો મોટે અનાજ કા આટા, ઉસકી કુકીઝ બનાઈ જા સકતી હે, કેક વગેરા જો આજકલ ये हो रहा है, मोटे अनाज पे भी सरकार ज्यादा ये कर रही है. इसके अलावा दूसरा नंबर है, अगर हम दालों का मूल्य संवर्धन करें तो दालों की मिलिंग करके उसकी पैकेजिंग करके उसको हम सेल कर सकते हैं अच्छे दामों पे. अगर हम बात करें जैसे दालों में उड़द है तो उड़द किसान 50 रुपए किलो बेचता है, वही अगर मूल्य संवर्धन कर दे उसको दाल के रूप में तो वही दाल वो 120 से 150 रुपए किलो में बेचता है, ठीक है. और अगला है हमारा फल सब्जियां जैसे है, तो फल सब्जियों में अगर आम है, आंवला है, तो आम वगैरह का कोई अचार चटनी वगैरह इस तरीके से बन सकता है, जैम वगैरह, मिक्स जैम वगैरह. उसी तरीके से आंवले की बात करें तो आंवले से कई तरह के प्रोडक्ट बनाए जा सकते हैं, आंवला का अचार है, चटनी है, पाउडर है, मुरब्बा है, कैंडी है. उसी तरीके से च्यवनप्राश का भी एक अवयव मेन आंवला ही है. तो इसके अलावा अगर फलों की और बात करें तो हम करौंदा का अचार हुआ, उसी तरीके कैसे अपन बात करें गोंदा जो है उसका अचार हुआ, सहजन का हुआ, मिर्ची का हुआ, हल्दी का हुआ, इस तरीके से इनके अचार हुए, इनसे चटनी हुई, इनका कोई ड्राई प्रोडक्ट हुआ. वही टमाटर अगर हम केचप